واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: ونحن قدرنا بينكم الموت وما نحن بمسبوقين. آمن بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. بسم الله الرحمن الرحيم. અને સવાલ એ કરવા જેવો છે કે આ દીનના જેટલા ભાગો છે એમાંથી ઉત્તમમાં ઉત્તમ કઈ વસ્તુ, અથવા તો કઈ વસ્તુ માટે મને ભાર દેવો જોઈએ અને એના માટે મને તંતોડ કોશિશ અને મહેનત કરવી જોઈએ. આ નાનકડા મોકા ઉપર મને એમ થાય છે કે વાતને ત્યાંથી આપણે શરૂ કરીએ કે આપણે સાથે મળીને સમજી લઈએ કે જે દીનને આપણે પાળી રહ્યા છીએ, જે દીન ઉપર આપણે અમલ કરી રહ્યા છીએ, જે મઝહબને આપણે સ્વીકારેલું છે, એનો પહેલો પગથિયો કયો, એનો પહેલો ભાગ કયો. અને ઇન્શાઅલ્લાહ તઆલા ખાસ કરીને જ્યારે આવા મોકા આવે, મરણના મોકા, તો કમસે કમ એટલો તો વિચાર આવે કે એક દિવસ મારો વારો આવશે. એટલો તો બંદાને વિચાર આવે, ક્યારે આવશે, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10, 20, 50 વર્ષ પછી, પણ એમ એમ થાય કે એક દિવસ મારો પણ વારો આવશે. એટલે આ વખત એવો હોય છે કે જ્યારે આપણે બધાએ, આપણી ભાષામાં બોલું કે આપણા બંને કાન ઉઘાડા હોય, આમ આડે દિવસે કાંઈ ના હોય, તો ક્યારેક ક્યારે બંને શું એક પણ ખુલ્લો ના હોય, હું મારામાં પડ્યો હોય, આ કરવાનું છે ને, ઓલું કરવાનું છે ને, ઓની મુલાકાત કરવાની છે ને, ઓને ફોન કરવાનો છે ને, આ પૈસા ભરવાના છે ને, ઓના પાસે પૈસાની ઉઘરાણી કરવાની છે ને, એ બધું મગજમાં ઘૂમતું હોય. પણ જ્યારે આવો મોકો આવે કે જ્યારે કોમની અંદર કોઈનું મૃત્યુ, ઇંતકાલ, મોતના સમાચાર આવે, તો ત્યારે બધાને એટલું તો થાય જ કે એક વખત આવશે કે જ્યારે સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ. તો આ મોકા ઉપર આપણા દિલ, કાનો બધું સાંભળવાને તૈયાર હોય, તો હોય કે એક દિવસ આપણો પણ વારો આવશે, તો આજે દિનનો ભાગ છે ને, આજે તો કરજો, આજે તો એના માટે મહેનત કરજો. કેમ? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ મૌલાએ કાયનાતે કહ્યું છે, અવ્વલુદ્દીન મારિફતુ વકમાલુ મારિફતે અત્તસ્દીકુ બિહ. અવ્વલુદ્દીન, દીનનો પહેલો પગથિયો, પહેલી સીડી, પહેલો પગલો, અવ્વલુદ્દીન મારિફતુ, દીનનો પહેલો ભાગ એ છે કે બંદો અલ્લાહને ઓળખે, બંદો અલ્લાહને ઓળખે. વકમાલુ મારિફતે, અને એની ઓળખાણ, એની મારેફતની કમાલ એમાં છે કે તસ્દીક ઉભે, કે એને સાચું માનીને એને સ્વીકારી લે. ક્યારે કહ્યું મૌલાએ કાયના ત્યાં કે અવ્વલુ દીનુ મારેફતે, દીનનો પહેલો પગથિયો, પહેલો ભાગ જે છે એની મારેફત. કોણ છે આપણો ખુદા? કેવો છે આપણો ખુદા? જેની આપણે નમાઝ પડે છે, જેના બારગામાં, જેના સજદામાં આપણે પડી જઈએ છીએ, જેના માટે આપણે રૂકુ કરીએ છીએ, જેના માટે જેટલું કરીએ છીએ બધું ખુદા માટે જ કરીએ છીએ. પણ દીનનો પહેલો ભાગ શું હતો? કે હું એને ઓળખું. અવ્વલુ દીન મારિફતે, કેમ ઓળખવો? તો તમને ખબર છે મૌલાએ કાયનાતે ક્યારે કહ્યું છે આ જુમલો, કે દીનનો પહેલો પગથિયો? તમે નજુલ બલાગા ખોલશો ને, જેટલી દુનિયાની મારા હિસાબથી ને બહુ ઘણી નજુલ બલાગાને મેં પડી છે, વાંચી છે ને, ખોઈલી છે, બધી દુનિયાની જેટલી નજુલ બલાગા છે લગભગ લગભગ. એનું કારણ એ છે કે નજુલ બલાગાના જે લેખક છે ને, એણે મૌલાએ કાયનાતનો આ ખુતબાને પહેલો ખુતબો કરાર દીધો છે. આપણે નજુલ બલાગાને ખોલીએ ના, પહેલે એ સામે વાત આવે, અવ્વલુદ્દીન મારિફતે વકમાલુ મારિફતે અત્તસ્દીકુ બિહ. અને પછી ફૌરન હું તમને પડી દઉં છું હમણાં, કારણ કે તમને એમ થાય કે આ શેખે જે પડ્યું હતું ને આવી જ હતું, તરજુમો નહીં કરું, ઠીક છે? નજુલ બલાગા, આજે દિલ આપણે તત્પર હોય કે ભાઈ દીનનો ભાગ હતો ખુદાને ઓળખું. કોણ છે મારો ખુદા? કેવો છે મારો ખુદા? હું ક્યાં ખુદાને ઓળખું છું? ક્યારે મેં મહેનત કરી છે કે હું એને ઓળખું? કોણ છે? નજુલ બલાગા તમે ખોલશો ના આ જુમલાઓ બાદ, કે જ્યાં મૌલાએ કાયનાતે કહ્યું અવ્વલુદ્દીન મારિફતે, ફૌરન ખુદાની ઓળખાણ મૌલાએ કાયનાત આપણને આપે છે. કરજીને ખોલજો નજુલ બલાગા પહેલો ખુતબો. બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. અલહમદુલિલ્લાહ અલ્લઝી લા યબલુગુ મિદહતહુલ કાઇલુન વલા યુહસિન અમાહુલ આદુન વલા યુઅદ્દી

وفوقه المجتهدون، الذي لا يدرك بعد الهمم ولا ينال غوص الفطن، الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود، فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه. بلو دي نو بغلو الله ني أركان ني معرفة كور سي الله مولاي كائناتي سمجھا بيو آج اپنے تيا مرون سي અલ્લાહ કોણ છે ને સમજવું હોય ને, ખુદા એની રીતે પણ મોકલાવે છે, એની રીતે પણ આપણને સમજાવે છે કે હું છો કોણ, મારી જાત કઈ જાત છે. આ દીનનો પહેલો પગથિયો છે. આજ સુધી મેં કોઈ દી મહેનત કરી છે કે હું મારા ખુદાને ઓળખું? ઘણા તરીકાઓ છે ઓળખવાના, એમાંની એક ઓળખાણ ખુદા વદે કરીને પોતે આપે છે. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, સૂરે મુલ્કની પહેલી આયત. بدني زبان ياد سي اري ابي جاي. بسم الله الرحمن الرحيم، تبارك الذي بيده الملك وهو على كل شيء قدير. بابركت واري سي تي ذات کہ جن ہاتھ میں قبضہ قدرت میں پوری کائنات نے حکومت سے. وهو على كل شيء قدير، اے ہر ایک وستو پر ستاوان سے، ہر ایک وستو پر شکتی راکھے سے نے دھراوے سے. કોણ કહી રહ્યો છે આ? ખુદ ખુદા પોતાના બારામાં કહી રહ્યો કે હું છો કોણ, મારા હાથમાં બધી હુકુમત છે પણ આટલી જ નથી મારી ઓળખાણ. તમે મને બીજી રીતે પણ ઓળખો, તમે મને ખુદા માનો છો, મારી પરસ્તીશ અને પૂજા કરો છો, મારી ઈબાદત કરો છો, મારું કયું માનો છો, તારે ફરમાબરદારી કરો છો, મને ઓળખો, આ પણ હું છો. કદાચ તમે ભૂલી ગયો, આ પણ હું છો, આ પણ મારી ભાષામાં બોલું છું, જવાનીઓને સમજ, આ મારા સેવેમાં છે. શું છે બીજી આયતમાં ખુદાએ કહ્યું, અલ્લઝી ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. હું કોણ છો? આ કાયનાતનો માલિક તો છો, પણ હું એ જ છો જેણે મોત અને જિંદગીને પેદા કરેલી છે, જેથી કરીને તમારી પરીક્ષા લેવામાં આવે કે તમારામાંથી ને સારું કામ કરીને કોણ આવ્યું છે. સવાલ, અગર હું ખુદા માટે આ દીનનો પહેલો પગથિયો ઉપાડવાની યા ઉપાડવાની કોશિશ કરું કે હું મારા ખુદાને ઓળખું, તો આ એક ઓળખાણ છે જે ખુદા પોતે પોતાના બારામાં આપી રહ્યો છે કે હું કોણ છું. અલ્લઝી ખલકલ મૌત વલ હયાત, હું એ છું કે જેણે મોત અને જિંદગીને પેદા કરેલી છે. મોત અને જિંદગીમાં ફરક શું? તો આપણે કદાચ એમ કહી શકીએ કે હયાત જિંદગી એટલે એ કે બંદો મહેસૂસ કરી શકે, એને અહેસાસ થાય, ફ્રેન્ચીમાં ઇલ પે સોંતીર ઇલ પે વુલવાર, એની કંઈ ખ્વાહિશ હોય, કંઈ એને જોતું હોય, કોઈ વસ્તુ એની ખપતી હોય, તો જેની પાસે જિંદગી હોય ના એ મહેસૂસ પણ કરી શકે અને કોઈ વસ્તુ એ ચાહે તો એને હાસિલ પણ કરી શકીએ. પણ મોત, કદાચ આપણને એમ હોય કે મોત તો જિંદગી નથી. કેમ? કારણ કે મોત એટલે કંઈ અહેસાસ ના થાય, મોત એટલે કાંઈ આપણે ચાહી ના શકીએ. હાલાકી મોત છે શું? આજે આપણે વિષયનું નામ નાખ્યું છે લેન્કોન્યુ એન્સર્ટેન. એન્સર્ટેન સર્ટેન, એક એવી વસ્તુ કે જે આપણે કોઈને નથી ખબર, પણ કે જે ખાતરીપૂર્વક છે એમાં કોઈ શક્કો શુભા નથી. એ મોતની વાત નથી થતી. મોતની તો બધાને ખબર છે કે બધાને મરવાનું છે, આપણે શરૂ કર્યું ને, તો એ કોઈ એન્કોન્યુ નથી જેને આપણે ના ઓળખતા હોઈએ અને કે જે સર્ટેન હોય. એક વસ્તુ છે એવી કે જેને આપણે નથી ઓળખતા પણ એ છે. અને ખુદા કીધું મને સમજો હું કોણ છું. દીનનો પહેલો પગથિયો મારી ઓળખાણ છે. તમે મને ઓળખવાની કોશિશ કરી ના તો આ જિંદગીનો જે હેતુ છે ને એ પ્રાપ્ત કરી લેશો કે મેં એ હું એ છું કે જેણે મોત અને જિંદગીને પેદા કર્યું. લે અબલોકુમ અય્યુકુમ અહસનુ અમલા. આપણા માટે મૌલાએ કાયનાતે અલગ અલગ રીતે આપણને બતાવશે, ખુદા પણ બતાવશે. મૌલાએ કાયનાત પોતાના ફરઝંદ આપણા બીજા ઇમામ ઇમામ હસન મુશ્તફા અલૈહિ સલામ, કહ્યું યા બુનૈયા ઇઅલમ અન્નકા ઇન્નકા લમ તુખલક ખુલિકતા લિલ આખરા લા લિદુનિયા. મારા દીકરા જાણી લેજે
તને પેદા કરવામાં આવ્યો છે આખરત માટે, દુનિયા માટે નહીં.

تربت وللفناء لا للبقاء. خدائے تنے فنا تھاوا ماٹے پیدا کریو سے باقی رہوا ماٹے نہیں. તને પેદા કરવામાં આવ્યો છે આખરત માટે, દુનિયા માટે નહીં. તને પેદા કરવામાં આવ્યો છે ફના થવા માટે, બાકી રહેવા માટે નહીં. અને ત્યારબાદ વલીલ મૌતે લાલીલ હયાત. દીકરા, ખુદાએ તને પેદા કર્યો છે ને મોત માટે, જિંદગી માટે નહીં. હા, આપણે બધે પેદા થયા ને મૌલાએ કઈ ના શું સમજાવી રહ્યા છે? એ ખુદાના બંદા, તને ખુદાએ પેદા કર્યો છે મરવા માટે, જીવંત થવા માટે નહીં. તો જીવવાનું શું હતું? જિંદગી શું હતી? જિંદગી એ હતી કે મને અહેસાસ થાય, જે હું ચાહું એને મેળવવાની મારી ઈચ્છા થાય, તમન્ના થાય, મને અપેક્ષા થાય કે આ લઈ લઉં, આ મને મળી જાય, આ હાંસિલ કરી લઉં, આ તરફ જાઉં. આ શું છે? મેં શું, ઓ ગરમી છે, ઓ ઠંડી છે, ઓ ઠંડી લાગે છે, ગરમી છે, અહેસાસ થાય જ્યારે જિંદગી હોય ત્યારે. પણ મોત શું છે? મોલાઈ કહી તને એના માટે પેદા કરવામાં આવ્યો છે. પહેલો પગથિયો દીનનો મારિફતો. તો હવે શું કરવું? આપણે એક સૂરો છે, અજીબ છે આ સૂરો, લગભગ ઘણા ખરાને તો જબાની યાદ હશે. હું દુનિયા ફરું છું, બહુ ઘણી ઠેકાણે ગયો છું. ઘણાઓની દુકાનમાં આપણે જાય તો આપણે ભટકાય તો ત્યારે સંભળાય, યા તો શરૂઆત થાય તો ત્યારે પણ આપણને સંભળાય. એટલે આ નબી કરીમની હદીસો છે એની જગા ઉપર છે, પણ એનો ઉપયોગ આમાં જ કરવામાં આવે છે. ક્યાં જ્યાં ખિસ્સા ભરાય ને એમાં એમાં કામ આવે આપણને. રોજી માટે કયો સૂરો પડવો જોઈએ? હાજી કોઈને કંઈ ખ્યાલ? હે, જોઈ ખબર છે ને આપણને. રોજીની વાત આવે, હઝરતે ફુલુસની વાત આવે, અલ્હમ્દુલિલ્લાહ. એ સૂરે વાકયા ખુદાવંદે કરીમ એમાં બયાન કરે છે. એક વસ્તુ એવી છે જેને તું જાણતો નથી પણ થાશે, તૈયાર રહી જાજે. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો, સૂરે વાકિયા 56મો સૂરો, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, નહનુ કદ્દરના બૈનકુમુલ મૌતા વમા નહનુ બિમસબુકીન. અમોએ તમારા માટે ફેસલો કરી લીધો છે, તમારા તકદીરમાં લખી લીધું છે કે તમારા વચમાં મોત આવીને ઊભી રહેશે. મોત શું છે? મારા માટે મોત ફક્ત એ જ છે કે મોત એટલે જિંદગીનું ઊંધું. જિંદગીમાં અહેસાસ હોય, મોતમાં કંઈ અહેસાસ ન હોય. હાલાકે કુરાન મજીદ મને તમને સમજાવશે કે થાપ ના ખાજે, જિંદગી અને મોતમાં કાંઈ ફરક નથી. જિંદગી અને મોતમાં કાંઈ ફરક નથી. એક નાનો ફરક છે, એ ફરક તો છે જ નહીં કે જેને તું સમજી રહ્યો છે. નહનો કદ્દરના બૈનકુમુલ મૌતા વમા નહનો બિમસબુકીન. અમે તમારા વચમાં મોતને લખી નાખી છે અને કોઈ અમને રોકશે નહીં, ને કોઈ અમારાથી ને આગળ વધી જશે, ને કોઈ આવીને કે આજ પછી મોત નથી, કોઈ અમારાથી આગળ નહીં વધે. નહનો કદ્દરનલ મૌત, અમોએ મોતને હતમી કરાર દીધી છે. એના પછીની આયત 61મી, અલા નુબદ્દિલ અમ્સાલકુમ વનુન્શિકુમ ફીમા લા તઅલમૂન. તમારા વચમાં મોતને અમે લખી નાખી છે, અમને કોઈ નહીં રોકી શકે, અમારાથી કોઈ આગળ નહીં વધી શકે, કે મોત પછી અમે તમારા બદલીમાં તમારા જેવા જ બીજાઓને લાવે. આપણી પેલે લોકો હતા કે નહોતા? હતા, હાયલા ગયા, હાયલા ગયા. આપણે આવ્યા, આપણે રહેશો, હાલા જાશો. આપણા પછી બીજા અમુક આવશે ને એ પણ હાલતા થશે, એના પછી પણ આવશે એ પણ હાલતા થશે. ખુદાએ કહ્યું અલાનનો બદલા અમ્સાલકુમ, તમને એમ છે કે તમારા જેવા બીજાઓને અમે પેદા નહીં કરી શકીએ. અને એ પણ યાદ રાખશો, વનુન શેકુમ ફીમા લા તઅલમૂન, અમે જ્યારે તમને બદલશો ને બીજા લોકોથી ને, તો અમે તમને એવી જહાલતમાં પાછા પેદા કરશો કે જે તમને ખબર પણ નથી. લેંકોની સખતેન, કોઈને નથી ખબર.

आ जिंदगी बाद, आ जिंदगी पछी, त्यानी जिंदगी नी अंदर जे अहियाना वातावरण से एवं जैसे कहवानो मतलब ये छे के जे वस्तु बंदा तू नथी जानतो ना तने केवी जिंदगी देवामां आवशे जी मौतनुं बीजुं नाम छे हयात आ जिंदगी छे एक हालत छे एक कैफियत छे एक संजोग छे एने आपणे जिंदगी कहे छे मौत पण एक बीजी जिंदगी छे पण केवी हशे ई कोईने नथी खबर આપણી ભાષામાં બોલું અહીંયાની દુનિયા એમાં હોય કુર્નવ હોય ને મેફિલે ઝૈનબ હોય ને આવેન્યુ ગબ્રિયલ પેરી ને રુઈ લાકાઝેત ને જેનેરલ શ્રામ ને ખબર હતી પાછળ કોન્વેન્શન એ બધું અહીંયા હોય વાની દુનિયામાં આવેન્યુ ગબ્રિયલ પેરી હશે હશે ગાલિબ હ શું કામ ઇન્શાલ્લાહ ખુદા નામ રાખે તો કોઈ રસૂલ ઇમામ ના નામ ના રાખે કે આવેન્યુ મૂસા આવેન્યુ ઇબ્રાહિમ ગબ્રિયલ તો જિબ્રાઇલ કહેવાય સોલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ હ વનુનશેકુમ ફી મા લા તઅલમૂન તમને ખબર પણ નથી પણ અમે તમને એક બીજી જિંદગી આપશું કેમ તમને સમજ નથી પડતી હું નથી કહેતો ખુદા કે તમને સમજ નથી પડતી 62મી આયત અલા નુબદ્દલા અમ્સાલકુમ વનુનશેકુમ ફી મા લા તઅલમૂન 62ક ખુદાએ શું કહ્યું વલકદ અલિમતુ નશઅતુલ ઉલા ફલૌલા તઝકરૂ તમને પહેલી વાર જ્યારે પેદા કરવામાં આવ્યા તો યાદ નથી રહેતું તમને તમને સમજ નથી પડતી તમને નહોતી ખબર કામિલભાઈ તમને ખબર હતી કે દુનિયામાં જન્મશો તો આમ હશે આમ જમીન હશે એમાં મોટરો હશે જાનવરો ચાલતા હશે ખબર હતી કુર્નવ હશે મોહમ્મદ ઇમામ કઈ ખબર હતી કઈ નહોતી ખબર ઠીક આજે આપણને ખબર છે કે બચ્ચું કેમ જન્મે છે કોઈને ખબર હતી કે ઇન્સાનનું બચ્ચું જ્યારે આવશે તો એનું આમ માથું હશે ને બે હાથ હશે ને બે પગ હશે ને આ હશે ને ઓ હશે ને તે હશે ને ચાલશે ને બોલશે ને આ કરશે સૂશે ને જાગશે ને ખાશે ને પીશે કઈ ખબર હતી કઈ નહોતી ખબર તું કઈ નહોતો તારું નામું નિશાન ન હતું એમાંથી તું આવી ગયો એટલે એક હાલત કે જેની તને કઈ નહોતી ખબર એ હાલત જેની તને કઈ નહોતી ખબર એમાંથી આ હાલતમાં આવી ગયો હવે ઓલી જે તને કઈ નહોતી ખબર એના ઉપર તું ઈમાન રાખે છે ને આના પછી પણ એક એવો આલમ આવશે કે જેનું તને કઈ નથી ખબર તને સમજ નથી પડતી તને માયનામાં નથી આવતું એના ઉપર તને ઈમાન આવતું નથી કે આના પછી પણ એક જિંદગી છે એ આવી નહીં હશે હમણાંની તું જે જિંદગીને જીવે છે આની પહેલાંની તારી જિંદગી હતી કેવી હતી કંઈ ખબર છે કંઈ ખબર હતી નહોતી ખબર પણ તું ત્યાંથી આવ્યો હતો આ જિંદગી બાદ પણ એવી જિંદગી તરફ જઈશ કે જેની તને કાંઈ નથી ખબર વનુનશેકુમ ફીમા લા તઅલમૂન કઈ હાલત માં કેવી રીતે હશે આવું જ જીશમ હશે ખાવા પીવાની વાત કુરાને મજીદે કરી છે હુર આઈનની વાત કુરાને મજીદે કરી છે નહેરોની વાત ખુદાવંદે કરીમે કરી છે અસલની વાત ખુદાવંદે કરીમે કરી છે દૂધની વાત ખુદાવંદે કરીમ કરી છે આ બધું જેટલું કુરાને મજીદમાં આપણને વ્યાખ્યા કરવામાં આવેલી છે આયા જેવા અહીંયા આવા હાડકા અહીંયા હાડકા દુખે છે વા નહીં દુખે બહુ જાજુ ચાલે વર્ઝિશ કરે તો ઘણી આયતો છે પણ આપણા પાસે સમય નથી ખુદાએ ઇન્સાનને નબળો બનાવ્યો છે ના દુઆ કુમેલમાં પડીએ છીએ કે ખુદાયા અમારું નબળું શરીર છે ઇન્સાનની ફિતરત છે ખુદાએ પ્રમાણે બનાવ્યો છે હઝરતે ઇન્સાનને કે બહુ મહેનત કરે બહુ કોશિશો કરે બહુ થાકોડો લે તો એના હાડકા દુખે તો એ જન્નત તો આટલી બધી મોટી હશે બધે કોઈ ફરવા નહીં જાય આપણે એમાં કે આજે હલો ઓલા ચશ્મા પાસે જાય ફોન્ટેન પીળા રંગનું પાણી નીકળે છે જન્નતમાંથી વાં જોવા જાય કિલોમીટરના કિલોમીટર હાલશો પછી વાંથી વળી બીજું જોવા જશો પછી ઓલું શરદાન ધીધેન જોવા જશો એ બધું હાલશો તો હાડકા નહીં દુખે કહેવાનો મતલબ શું

हालत छे त्यां के जेम आ जिंदगी में हाडकाओ दुखे छे त्यां पण ई जशे, आज हाडका हशे, आज शरीर हशे, आज शकल हशे, आज बोलवानो तरीको हशे के त्यांनी जिंदगी सौ अलग हशे। खुदाए कह्युं फिमाला तालमून, तमने नथी खबर અમે તમને કઈ સુરતમાં કઈ દુનિયામાં પાછા લાવશો। એટલા માટે આ બંદા જે પ્રમાણે આ દુનિયામાં આવવા પહેલા, આજે તને ખબર છે ના, એન્કોન્યુ સેક્ટેન, કઈ નહોતી ખબર પણ તો આજે આવી ગયો। આના પછી પણ એ જ છે કે આના પછી શું થશે એન્કોન્યુ છે તારા માટે નથી ખબર તને, પણ છે આવશે। એટલે ખુદાએ સવાલ કર્યો છે। નમાઝ જુમામાં જાય એવા તે આયત પડી હતી, સૂરે અંબિયાની પહેલી આયત, શપિત્ર વંત્યા વેખસે અ ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇક્તરબ લિનાસ હિસાબુહુમ વહુમ ફી ગફલતિન મુઅરિદૂન। માણસોનો હિસાબો કિતાબનો સમય આવી ગયો છે અને અ લોકો ગફલતમાં પડ્યા છે, કાંઈ પરવા નથી। ગફલત કેની ગફલત? આજ મૌ નહજુલ બલાગા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ, મૌલા સવાલ કરે છે આપણાથી, કૈફા ગફલતુમ અમ્મા લૈસા યગફલુકુમ, કૈફા ગફલતુમ, તમે એ બાબતના બારામાં ગફલતમાં કેવી રીતે ચાલ્યા ગયા કે જે બાબત તમને ગફલતમાં નહીં મૂકે। તમે એને કદાચ ભૂલી ગયા છો, એની પરવા નથી, પણ એ વાત જોઈને બેઠી છે, એ અહસુસ્યો નથી, તમે કદાચ અહસુસ્યો થઈ જાઓ। કેની વાત કરી રહ્યા છે મૌલાએ કાયનાત? મોત। ખુદાએ શું કહ્યું? માણસોનો હિસાબ કિતાબ આવી ચૂક્યો છે ને, લોકો મગફલતમાં હોય। કરબલા આપણને શીખાડે છે, મોત સામે હતી, મોત માટે કેટલા તૈયાર હતા, કેમ? કારણ કે જે મકસદ અને હેતુ હતું ના, લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા વહુલ અઝીઝુલ હકીમ, આ જિંદગી અને મોતને ખુદાએ એના માટે પેદા કર્યું છે કે તમારામાંથી ને નિહાળવામાં આવે બહેતરીનમાં બહેતરીન અમલ કોણ કરીને આવે છે। જ્યારે બહેતરીન અમલની વાત આવે તો આપણે વિચાર કરવા જેવો છે। આ કરબલાના રણમાં શા માટે આપણે એમ સાંભળે છે કે હરેક સિપાહી હુસેને મઝલૂમના, અને ફખર કર્યો છે હુસેને કે જેવા સાથીઓ મને મળ્યા છે એવા ન મારા નાના ન મારા બાબાને મળ્યા છે। સવાલ કરવા જેવું નથી, હુસેનના સાથીઓ આટલા મરવા માટે તત્પર કેમ છે? હર કોઈ શા માટે હુસેન પાસે આવે છે અને કહે છે મૌલા મને જવાની ઇજાજત દો, મને જવાની ઇજાજત દો। આ બધા શહીદોમાં એક શહીદનું જિક્ર કરીએ આજે, એને હુસેન મઝલૂમ પ્રત્યે કેટલી લાગણી અને મોહબ્બત છે। કરબલાના શહીદોમાં એક શહીદ છે જેનું નામ છે મુસ્લિમ ઇબ્ન ઔસજા। તારીખને આપણે પડીએ તો આપણને ખબર પડે કે બહુ જઈફ વૃદ્ધ મોટી ઉંમરના શખ્સ, લગભગ 90 માથે, મુસ્લિમ ઇબ્ને ઔસજા પણ કરબલામાં આવ્યા છે। આપણને સવાલ ન થાય કે આપણે એમને કહીએ કે મુસ્લિમ તમે જઈફ છો, તમારી પહેલાં આ બધે નવજવાનો છે એ બધાને જવા દો, પણ નહીં, મુસ્લિમે બતાવી દીધું કે આ કાર્ય ખેર છે, મને ખુદાએ પેદા કર્યો છે, સારામાં સારો અમલ કરીને કોણ આવે છે, એટલા માટે આ દરબારમાં પહેલો કદમ હું ઉપાડીશ। હુસેન મઝલૂમની કેટલી મઝલૂમી છે, એકાદ જુમલો હું કહું છું, આંસુ બહાવવા માટે આ કાફી છે। લાંબા લાંબા મુસીબત યા મસાઈબ પડવાની જરૂર નથી, આટલું જ હું તમને પહેલેથી કહી દઉં છું। મારા તરફ જુઓ, આ હાથ છે ને અને આ આંગળી છે, એક હાથ અને આંગળીનો ઈશારો આ હુસેનની મઝલૂમી છે। 90 વર્ષના શખ્સ મેદાનમાં ગયા, અરબાબી મિંબરથી તમે સાંભળો છો
કે એક વખત આવ્યો મુસ્લિમ ઇબ્ને ઔસજા ઘોડીથી નીચે આવ્યા, હુસૈન મઝલુમ પણ આવ્યા છે,

હઝરત મુહસેનના એક બીજા સાથી છે, કોણ? હબીબ ઇબને મદાયર. બંને મુસ્લિમ ઇબને અવસજા કે જે શહીદ થઈ ચૂક્યા છે પણ હજી શ્વાસ લઈ રહ્યા છે. હબીબે પૂછ્યું, મુસ્લિમ તમારી કઈ વસિયત છે? મુસ્લિમ, કઈ વસિયત હોય ને તો બયાન કરો. પણ મુસ્લિમ, મને ખબર છે તમારી વસિયત ઉપર હું અમલ નહીં કરી શકું, કારણ કે તમારા પછી હું પણ આવી રહ્યો છું. પણ તમારા પાસે અગર કોઈ વસિયત કરવાની હોય તો મને બયાન કરી દો. અઝાદારો જનાબે, મુસ્લિમ ઇબ્ને અવસજાએ તમને ખબર છે શું કર્યું છે? પોતાના એક હાથને ઉપાડ્યો, આંગળીને તૈયાર કરી, હુસેને મઝલૂમ તરફ ઇશારો કર્યો અને કહ્યું, હબીબ ખુશી કબે આદા, હબીબ મારા ઈમાનનો ધ્યાન રાખજો, મારા ઇમામનો ખ્યાલ રાખજો. અમારો ગરીબ ઇમામ છે, મઝલૂમ ઇમામ છે, હબીબાની મદદ કરજો. અલા લઅનતુલ્લાહ અલ-કૌમ અઝ-ઝાલિમીન વસયઅલમુ અલ્લદીના ઝલમુ અય્યા મુનકલબિ યનકલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઊન.

0: લોકોની વિલાદત પાડીએ છીએ, આપ લોકો એ લોકોની શહાદત પાડીએ છીએ. માટે તમને વર્ષમાં બે ફેરે ઓછામાં ઓછું ઈ ઇમામના બારામાં કાંઈ ના કાંઈ શીખવાનું મળે છે, અને તમને સાંભળો છો ને ઘણા વર્ષોથી તમને સાંભળતા આવ્યા છો. મારું આજે મકસદ હિસ્ટ્રીની અંદર જાવાનું નથી. મારું આજે મજલિસનું એક મેસેજ છે અને એક મકસદ છે, જે મકસદ તમારી સમક્ષ હું પેશ કરવા માગું છું. એ મકસદ છે ઇમામ અલી સલામની જિંદગીનો નાનો એક વાક્યો, બચપનોનો વાક્યો, અને એનાથી હું ઇન્સ્પિરેશન લઈ ને આજની મોજુનું ઇબ્તેદા કરીશ ઇન્શાઅલ્લાહ. એક સલાવાત પડીએ બાવા જે બોલંદ. અગિયારમાં ઇમામની જિંદગીમાં એક વાક્યો આવે છે, બિહાર અનવારમાં છે, મનાકિબની અંદર આ વાક્યો આવ્યો છે, અને અજબની વાત એ છે કે અહેલે સુન્નતની કિતાબોની અંદર પણ આ વાક્યો આવ્યો છે. વાક્યો તમારો સાંભળેલો છે, એની અંદરથી હું એક ઇન્સ્પિરેશન લેવા માગું છું, અને એની ઇન્સ્પિરેશનથી ઇન્શાઅલ્લાહ તઆલા હું મારા મોઝુ ઉપર ગુફ્તગુ કરીશ. ઇમામ અલી સલામની નાનપણનો બાળકપણનો વાક્યો છે. કહેવાય છે કે ઇમામ અલી સલામ બચ્ચા ત્યાં હતા મદીનામાં, અને બચ્ચા રમતા હતા. એમાં ઇમામ અલી સલાતુસલામ એક ખૂણે એક જગ્યાએ ઊભા હતા, અને એક રિવાયતમાં એ છે કે રોતા હતા. બાકીના બચ્ચા બધા રમતા હતા ત્યારે એક માણસ આવ્યો. તારીખમાં એનું નામ બહલોલ છે, અને અમુક તારીખમાં એનું કોઈ નામ નથી સિવાય એ કે એક જણ ઇમામની સામે આવ્યો. એ જ્યારે ઇમામને એકલો જોયો, આઇસોલેટેડ જોયો, કે ઇમામ અલી સલામ બચ્ચાઓ સાથે રમતા નહોતા, ત્યારે ઇમામ અલી સલામને પૂછે છે, એને કહે છે, અશ્તરી લકમા તલ્લાબો બે, હું તમારા માટે કોઈ રમકડો લઈ દઉં કે તમે એ રમકડા સાથે રમી શકો. ત્યારે ઇમામને એ સવાલ પૂછે છે, તો ઇમામ એને જવાબ આપે છે, મા લિલ્લાબ ખુલિકના, અમે રમવા માટે પૈદા નથી થયા, અમે રમવા માટે ખુદાવંદે તઆલા ખલ્ક નથી કર્યો. ખુદાવંદે તઆલા મા લિલ્લાબ ખુલિકના, રમવા માટે ખુદાવંદે તઆલા અમારી ખિલકત નથી કર્યો. તો એ માણસ ઇમામને પૂછે છે કે લિમાઝા ખુલિકના, શા માટે ખુદાવંદે તઆલા અમને ખલ્ક કર્યો છે. ત્યારે ઇમામ એને કહે છે, લિલ ઇલ્મી વલ ઇબાદા, ખુદાવંદે તઆલા અમને ઇલ્મ અને ઇબાદત માટે ખલ્ક કર્યો છે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામની સામે જોઈને એ માણસ કહે છે, ફસ્સઅલહુ રજુલુ મુતઅજ્જિબા, તઅજ્જુબની હાલતમાં એ માણસ પૂછે છે ઇમામ અલૈહિસ્સલામને, મિન અયન લક હાઝા, આ તમને કોણ શીખાયેલો છે, કોણ આવી વાત તમને કરતા શીખાયેલો છે. તો ઇમામ એને જવાબ આપે છે, ફઅજાબહુ અલૈહિસ્સલામ મિન કૌલિહી તઆલા, એ કહે છે કે આ અલ્લાહ શીખાડ્યો છે મને, કુરાને મજીદની અંદર આયત છે કે કેમ અમને ખલ્ક કરવામાં આવ્યું છે. ત્યારે એ માણસ એને પૂછે છે કે શું આયત છે કુરાને મજીદની, ત્યારે એ આયત પડે છે, અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ અબસા, શું તમને એ ધારો છો કે અમે તમને ખલ્ક કર્યા છે આમ જ, કોઈ કારણ વગર ખલ્ક કર્યા છે, વ અન્નકુમ ઇલૈના લા તુરજાઉન, અને તમે પાછા અમારી પાસે આવવાના નથી. ત્યારે એ આયતની ઇમામ અલૈહિસ્સલામ તિલાવત કર્યા. આ આયત લઈને એનો એ આયતથી ઇન્સ્પાયર થઈને આજે હું તમારા સમક્ષ બે ચાર વાત કરવા માગું છું, આપણા પોતાના રિફ્લેક્શન માટે, આપણા પોતાના વિચારો માટે, આપણી પોતાની ગ્રોથ અને વિકાસ માટે, આપણા પોતાના ડિવલપમેન્ટ માટે આ આયતનું ઇન્સ્પિરેશન મેં આજે લીધું છે. તો ઇમામ કહે છે કે અમને રમવા માટે ખલ્ક નથી કરવામાં આવ્યું. એનો મતલબ એ નથી કે આપણે રમવાની મનાઈ છે, એનો મતલબ એ નથી કે આપણે દુનિયાની અલ્લાહની આપેલી નિયમતોને આપણે યુઝ ન કરવું જોઈએ, એનો મતલબ એ નથી કે ખુદાવંદે તઆલા અમારી જિંદગીમાં સિરિયસનેસ લેવા માંગે છે, ના બિલકુલ નહીં. શાયર છે એક, અકબર ઇલાહાબાદી નામ છે એ શાયરનું, એનો દીકરો ઇન્ડિયાથી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવા ગયો,
1: જ્યારે ત્યાં ભણવા ગયો તો એનો બાપને એક નસીહત લખી આપ્યો શાયરીની અંદર. એના દીકરાને કહે છે, બેટા તુમ શોખ સે કો

0: કોલેજમાં પઢો પાર્કમાં ઘૂમો. એના દીકરાને કહે છે તું શોખથી કોલેજમાં એ ભણ અને પાર્કમાં એ ફર, જાયઝ હે હવાઓ મેં ઉડો, ચરખ પે ઝૂલો, તારા માટે જાયઝ છે કે તું હવા ઉપર ઉડ, તારા માટે જાયઝ છે કે તું ચરખ ઉપર ઝૂલો ખા. પર એક સુખન બંદે આજીસ કી રહે યાદ, આ બુઢા બાપની એક નસીહત તું લે. કઈ આ નસીહત? અલ્લાહ કો ઓર અપની હકીકત કો ન ભૂલો.
1: નારે તકબીર, નારે રિસાલા, નારે હૈદરી.
0: તું બધું કર પણ અલ્લાહને અને તારી પોતાની હકીકતને કે તું કોણ છો એ તું કોઈ દિવસ ભૂલતો નહીં. મારા ભાઈઓ અને મારી બહેનો, ખુદામંદ તઆલા કુરાને મજીદમાં મને અને તમને ઇન્કરેજ કરે છે કે અમે કુરાને મજીદને ની અંદર પોન્ડર કરીએ, એના ઉપર વિચારું કરીએ. એક સવાલ છે જે પૂરી દુનિયાના ફિલોસોફર્સ ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ, યાની ઇબ્તેદાના ફિલોસોફરથી લઈને આજના ફિલોસોફરને એક સવાલ પરપ્લેક્સ કરે છે. એક સવાલ એ લોકોને હજી સુધી એના જવાબનું અંદર હક્કન જવાબ એ લોકોને આજ સુધી કોઈ પણ ફિલોસોફરને મળ્યો નથી. અને એ સવાલ એ છે, વાય એમ આઈ, હું કેમ છો? કેમ છો એ નહીં જે આપણે બોલીએ છીએ ગુજરાતીમાં, વાય એમ આઈ, હું કેમ અહીંયા છું? વોટ ઇઝ માય પર્પસ, મારું આ દુનિયામાં આવવાનું મતલબ શું? વાય એમ આઈ. આજ સુધી ઘણા ફિલોસોફર્સ એના ઉપર ચર્ચા કરી ચૂક્યા છે અને આજ સુધી ચર્ચા થાય છે. એક એક ફિલોસોફર પોતાની થિયરીને પેશ કરે છે અને થાય છે. આપણે કુરાને મજીદના માનવાવાળા છીએ એટલે આપણે કુરાને મજીદથી જવાબ ગોતવાની કોશિશ કરીએ. પણ જવાબ મળે એની પહેલાં અમુક સવાલ છે કુરાને મજીદ જે મને અને તમને પૂછે છે, અને મારી સાથે તમે રહેજો કે ખુદાવંદ તઆલા મને અને તમને કેમ ખલ્ક કર્યો છે, અમને શું આપ્યો છે અને એ અમારા પાસેથી શું તવક્કો રાખે છે, એને શું જોઈ છે મને, મારા અને તમારા પાસે કે જે એ અમને ખલ્ક કરીને આ દુનિયામાં લઈ આવ્યો છે. જ્યારે ખુદાવંદ તઆલા ઇન્સાનને ખલ્ક કરતો હતો, હજી ઇન્સાન ખલ્ક નહોતો થયો, ત્યારે ખુદાવંદ તઆલા મલાઈકાને બોલાવ્યો. મલાઈકા હતા, ભરેલા હતા. મલાઈકા જે સજદામાં હતા એ સજદામાં હતા, જે રૂકુમાં હતા એ રૂકુમાં છે, જે સુજૂદમાં હતા એ સુજૂદમાં. મલાઈકા ઘણા હતા, એ લોકોની સાથે ઇબ્લીસ પણ હતો જે મલાઈકાના રેન્ક્સની અંદર સુધી આવી ગયો હતો. ભલે એ મલાઈકા નહોતો પણ મલાઈકાના રેન્કમાં, મલાઈકાના દરજાની અંદર એ આવી ગયો હતો. એ લોકો બધા ત્યાં હતા, ઇન્સાન હજી ખલ્ક નહોતો થયો. ત્યારે ખુદાવંદ તઆલા એલાન કરે છે, વઈઝ કુલના, અમે વઈઝ કાલા રબ્બુકા લિલ મલાઈકતિ ઇન્ની જાઇલુન ફિલ અર્ધ ખલીફા. જ્યારે તમારો રબ મલાઈકાને કીધો કે હું જમીનમાં મારો વાઇસ જરન્ટ, મારો ખલીફા, મારો ડેપ્યુટી બનાવવા વાળો છો, આ એલાન ખુદા કર્યું ઇન્સાનને ખલ્ક કરવા પહેલા. ત્યારે મલાઈકાને મજા ના આવી કે ઇન્સાનને ખુદા ખલ્ક કરે છે. તો મલાઈકા ખુદાને કહે છે, અતજઅલુ ફીહા મન યુફસિદુ ફીહા વયસફિકુ દિમાઅ વનહનુ નુસબ્બિહુ બિહમ્દિક વનુકદ્દિસુ લક, તું શું કામ આને બનાવે છે? મલાઈકા ઓડેશિયસલી હિંમત કરીને ખુદાવંદ તઆલાની હિકમતને ક્વેશ્ચન કરીને પૂછે છે, પરવરદિગાર તું શું કામ આને બનાવે છે? આ જમીનમાં ખૂન ખરાબો કરશે, આ જમીનમાં ફસાદ ફેલાવશે, થાય છે નથી થતું? સંત, એટલે મલાઈકાની વાત સાચી હતી. મલાઈકાની વાત સાચી હતી કે આ લોકો શું કરશે જમીનની અંદર. અતજઅલુ ફીહા મન યુફસિદુ ફીહા વયસફિકુ દિમા વનહનુ નુસબ્બિહુ બિહમ્દિક વનુકદ્દિસુ લક, અમે તારી તસ્બીહ કરીએ છીએ, તારી તકદીસ કરીએ, શા માટે તું આને બનાવે છે? ત્યારે ખુદાવંદ તઆલા એક જ જવાબ આપે છે મલાઈકાને, ઇન્ની અઅલમુ મા લા તઅલમૂન, હું જાણું છું જે તમે નથી જાણતા. આ બહુ વસ્તુ બીવડાવે અમને અગર આપણે એના ઉપર પોન્ડર કરીએ. મારી સાથે ચાલજો, આ વસ્તુ આપણને બહુ બીવડાવે અગર આપણે

આના ઉપર વિચાર કરીએ. ખુદાવંદ તઆલા એક જમાનત લીએ છે, એક ગેરંટી લીએ છે મારા બારામાં. મલાઈકાના ઓબ્જેક્શનને સ્ટાઇફલ કરે છે, મલાઈકાના ઓબ્જેક્શનને રીબટ કરીને કહે છે, તમે નથી જાણતા આના બારામાં જે હું જાણું છું, જે હું ખલ્ક કરું છું એના બારામાં હું સમજું છું. હું કોણ છું, મારી શું હકીકત છે? તમને ખબર છે દુનિયામાં આપણે બધી વસ્તુમાં પ્રોફેસર છે, આપણે બધી વસ્તુ આપણને આવડતી હોય. તમે પોલિટિક્સમાં હોય તો આપણને આવડે, દવાનું હોય તો ડૉક્ટરને મૂકીને આપણે બીજાને સાંભળે એનું આપણે ઇલ્મ હોય, બધી જાતનું આપણા પાસે ઇલ્મ.

બિઝનેસ ની અંદર, લો ની અંદર, ફિલોસોફી ની અંદર, બધી વસ્તુનું આપણને કોઈ ના કોઈ જાતનું ઇલ્મ છે. પણ હું આગળ તમને એક સવાલ કરું, તમે કોણ છો એનું ઇલ્મ તમને કેટલું છે? હુ એમ આય, મને કેટલો ઇલ્મ છે? અગર હું કહું મારું નામ સૈયદ મુહમ્મદ નકવી છે તો તમે મને કહેશો આ તો તમારું નામ છે, તમે કોણ છો? હુ આર યુ? યા તો હું કહીશ ફેદારામ સુલતાન બુદ્ધ, મારો બાપ સુલતાન હતો, તરી તારો બાપ હતો, તું કોણ છો? હકીકતમાં આ એક સવાલ, તમે કોણ છો, હું કોણ છું, એનો જવાબ શું છે? કેટલી મિનિટ તમે તમારા બારામાં મને કહી શકો, મારી પાસે આ કરિયર, મારી પાસે આ પૈસા છે, મારી પાસે લોની ડિગ્રી છે, મારી પાસે બિઝનેસ એન્ટરપ્રિનોરશિપ છે, મારા પાસે આ છે, એ બધું તારું છે, તું નથી, તું કોણ છો, તું કઈ વસ્તુ છો, તારી હકીકત શું છે, એ તું મને કહે. શું છે, શું છે મારી હકીકત? કોઈ બોલી શકે છે? ફક્ત એ કે મારું નામ શું છે, મારો બાપ કોણ હતો, એ તારો બાપ હતો, તું નહોતો, તું નથી. એ જવાબ ઇન્સાન પાસે હજી સુધી નથી, એને ખબર નથી હું કોણ છું. ખુદાવંદે તઆલા ફક્ત ખલ્ક ન કર્યો, પછી મને ખલ્ક કરીને, પ્લીઝ મારી સાથે રહેજો, મને ખલ્ક કરીને મલાઈકા જે ઓબ્જેક્ટ કર્યા હતા મારા ક્રિએશનને, એ મલાઈકાને કહે છે હવે હું તને હુકમ આપું છું, તું આનો સજદો કર. હવે હું હુકમ આપું છું જે વસ્તુની ક્રિએશનને તમે લોકો ઓબ્જેક્ટ કર્યા, હવે હું તમને હુકમ આપું છું કે તમે આનો સજદો કરો. વા ઇઝ કુલના લિલ મલાઈકાતિ ઇસ્જુદુ લી આદમ ફસજદુ, આદમનો સજદો કરો. બધા સજદામાં પડી ગયા, એક જ હતો, એનું નામ શું હતું? અહસનતું, અહસનતું. મલાઈકા બધા સજદામાં પડી ગયા, ઇલ્લા ઇબ્લીસ, ઇબ્લીસ મનાઈ પાડ્યો, પણ બાકીના જેટલા મલાઈકા હતા એ લોકો બધા સજદામાં પડી ગયા. વ્યાધિની વાત એ છે, મારા રબ આ સ્પેશિયલ ટ્રીટમેન્ટ, આ સોફિસ્ટિકેશન, આ તારું કેવું કે હું આના બારામાં એ જાણું છું જે તમે નથી જાણતા, રબ્બેઝુલ જલાલ તું મને સમજાવ કે હું કોણ છું, કઈ વસ્તુ છું જેના બારામાં તું એ ગેરંટી લીધી છે. ના, મલાઈકાને સજદો કરાવ્યો, મલાઈકાને સજદો કરાવીને પછી મારી ફિઝિકલ ક્રિએશન ખુદાવંદે તઆલા ક્રિએટ કર્યો, મારી ફિઝિકલ ક્રિએશન. તમને ખબર છે કુરાને મજીદમાં બાયોલોજી સ્ટુડન્ટ્સ માટે, મેડિકલ સ્ટુડન્ટ્સ માટે જ્યારે કુરાને મજીદ વાંચશો ને, તમને તો એક સુરા મુમિનીનની અંદર ખુદાવંદે તઆલા પૂરો એમ્બ્રિયોલોજી સમજાવે છે, એમ્બ્રિયોલોજી, કે ઇન્સાન પૈદા કેવી રીતના થાય છે, માની પેટમાં શું થાય છે, નુતફો શું કરે છે, બધું ખુદાવંદે તઆલા બયાન કરે છે. પણ પહેલાં એ કહે છે કે આનું રો મટીરિયલ, ઇન્સાનની ખિલકતનું રો મટીરિયલ શું છે. વલકદ ખલકનલ ઇન્સાન મિન સુલાલતિમ મિન હમઇમ મસનૂન, ખુદા કહે છે અમે ઇન્સાનને ખલક કર્યા છે કાળી માટી, અવાજ કરવાવાળી કાળી માટીથી અમે એને ક્રિએટ કર્યા છે. બ્લેક સાઉન્ડ મેકિંગ મડ અંગ્રેજીમાં એને કહેવાય. વલકદ ખલકનલ ઇન્સાન મિન સુલાલતિ મિન હમઇમ મસનૂન, વલકદ ખલકનલ ઇન્સાન મિન સુલાલતિ મિન તીન, અમે એને માટીથી ખલક કર્યા છે. ثم جعلناه نطفة في قرار مكين, પછી અમે એને નુતફો બનાવ્યા, પછી અમે નુતફાને પેટની અંદર જગ્યા આપ્યા, ફી એને قرار مكين. ثم جعلنا النطفة علقة, પછી અમે સ્પર્મને એક ક્લોટ ઓફ બ્લડ, યાની લોહીનો એક ક્લોટ બનાવી રાખ્યા. ફખલકનલ આલકત મુદગ, પછી ક્લોટ ઓફ બ્લડ યાની લોહીના ટુકડાને અમે મુદગા બનાવ્યા, મુદગા એટલે ગોશ્તનો ટુકડો. ફખલકનલ મુદગત ઇઝામમ, પછી અમે એની અંદર હાટકા નાખ્યા. ફકસૌનલ ઇઝામ લહમમ, પછી અમે એ હાટકાને ફ્લેશ સાથે ભરી નાખ્યા. સુમ અનશનાહુ ખલકન આખર, પછી અમે એને એક બીજી ક્રિએશન આપ્યા, પછી ખુદા પોતાને મુબારકબાદી આપીને કહે છે
فتبارك

ને ધારો છો કે હું તમને આમ જ ખલ્ક કર્યો છું, કારણ વગર ખલ્ક કર્યો છું? આ અલ્લાહ છે. હવે સવાલ પૂછે છે, હું આ તને બધું આપી દીધો, મલાઈકાને સજદો કરાવી દીધો, હવે હું તને પૂછું છું, ઇન્સાન તું શું સમજે છે? અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ આબાસા, તું સમજે છે કે હું તને આમ જ કારણ વગર ક્રિએટ કર્યો છું? તું એ સમજે છે વો અન્નકુમ ઇલૈના લા તુરજાઉન, કે તું પાછો મારી પાસે આવવાનો નથી? તને એમ લાગે છે? ખુદા પૂછે છે સવાલ. وما خلقنا السماء والارض وما بينهما لاعبين. خدا કહે છે આસમાન અને જમીન અને જે કંઈ પણ એની દરમિયાનમાં છે અમે રમતમાં નથી બનાવ્યા. ખુદા કહે લાઈબીન, અમે આ બધી વસ્તુ રમતમાં નથી બનાવ્યા. وما خلقنا السماوات والارض وما بينهما لاعبين وما خلقناهما الا بالحق. અમે આ બધી વસ્તુ ટ્રુથ અને હક ઉપર ખલ્ક કર્યા છે. એ ઇન્સાન, તું તારા પોતાને ઓળખ કે તું શું કામ અહીંયા આવ્યો છે. પછી ખુદા કુરાનમાં કહે છે વકઅયન મિન આયતિન ફિસ સમાવાતિ વલ અર્દિ યમુરૂના અલૈહા વહુમ અન્હા મુઅરિદૂન. ખુદા ઇન્ટેલેક્ટ આપી, ખુદા બધું આપ્યો મને, ખુદા મને ઇન્સ્પિરેશન આપ્યો, ખુદા મને હાર્ડવાયર્ડ, હાર્ડવાયર્ડ સમજો છો એટલે અંદરથી મને ઇલહામ કરી આપ્યો, મને સાચું અને ખોટુંનું ની પહેચાન મને અંદરથી આપી છે ખુદા, અને કસમ ખાઈને આપી છે. વ નફસિન વમા સવાહા ફઅલહમહા ફુજુરહા વ તકવાહા, ઇલહામ કર્યો છે ખુદા મારી અંદર સારું શું છે ખરાબ શું છે એની પરખ અને જાણ મને ઓલરેડી ઇનસાઇડ છે. તમે ખબર છે ચોરી ખરાબ વસ્તુ છે, તમને કોણ શીખાયું? ચોરી સારી વસ્તુ નથી એ તમને કોણ શીખાયું? કદાચ તમને મદ્રેસામાં શીખ્યા હશો, કદાચ મમ્મી કીધા હશે, કદાચ પપ્પા કીધા હશે, પણ અગર એ લોકો ના કીધા હોત તો તમને ચોરીને શું સમજત, સારું કે ખરાબ? અગર તમને એનું ઇલ્મ ના હોત કે ચોરી ખરાબ વસ્તુ છે તો તમે ચોરીને શું સમજ્યા હોત, સારું સમજ્યા હોત કે ખરાબ? તો એ ખરાબ તમારી પાસે ક્યાંથી આવ્યું? ખોટું બોલવું સાચું છે સારું છે કે ખરાબ છે? ખરાબ છે. તમને પપ્પા કીધા, મમ્મા કીધા, મદ્રેસાના ટીચર કીધા, કોણ કીધો તમને? અગર એ લોકો ન કીધા હોત તોય તમને ખબર હોત કે ખોટું બોલવું સારું નથી. હાર્ડવાયર્ડ ફઅલહમહા ફુજુરહા વતકવાહ, બધું ખુદાવંદ તઆલા મને હાર્ડવાયર કરીને દુનિયાની અંદર મોકલાવ્યો છે. હવે મારા ભાઈઓ અને મારી બહેનો, હવે ખુદા સવાલ પૂછે છે હું તને શું નથી આપ્યો? એ ઇન્સાન, તને ફઝીલત આપી, આદમને સજદો કરાવ્યો, હવે હું પૂછું છું તને શું લાગે છે કે હું આ દુનિયા આમ જ ખલ્ક કર્યો છું, રમતા રમતા ખલ્ક કર્યો છું, બાતિલ ખલ્ક કર્યો છું? ઘણી આયતો છે કુરાને મજીદની, કેમ હું તને ખલ્ક કર્યો છું? તું કોઈ દિવસ એ વિચાર કર્યો છે કે હું તને કેમ ખલ્ક કર્યો છું? હું શું કરવા આવ્યો છું આ દુનિયામાં? મારી પાસે એક ટાઈમ છે, ટાઈમ જે ખુદાવંદે તઆલા મુઅય્યન કર્યો છે. ટાઈમ તમને મોતની મજલિસ સાંભળીને નીંદર આવે કે ના આવે? મોત આવશે. મને નીંદર આવે કે ના આવે? મોત આવશે. ઓલો શાયર કહે છે, એ કહે છે મોત કા એક દિન મુઅય્યન, મોતનો એક દિવસ મુઅય્યન છે, એ નીંદ ક્યું રાત ભર નહીં આતી? તને શું કામ નીંદર નથી આવતી રાતના? તું કાંઈ પણ કરી લે એ મોત આવવાની છે. મતલબ શું કે એક સ્પેસિફિક ટાઈમ આપ્યો છે ખુદાવંદે તઆલા મને આ દુનિયાની અંદર, ચાહે એ 20 વર્ષ હોય, 40 હોય, 60 હોય, 80 હોય, 100 હોય, 100થી ઉપર હોય, અગર અસલી ઘી ખાધું છે તો, જેટલું પણ ખુદા મને ટાઈમ આપ્યો છે એટલું જ ટાઈમ છે મારી પાસે, એના સિવાય મારી પાસે કોઈ જાતનો ટાઈમ નથી. ચાહે હું આખી જિંદગી જિમમાં પસાર કરું તોય મરીશ, ચાહે હું મારા દોડા વાળને કાળો કરું તોય મરીશ, ચાહે હું દુનિયાની જેટલી પણ દવાઓ છે
medical

પગની દવા હોય કે પછી આપણા બુરી જટાબુરીની દવા હોય, જે હોય, જે ખાશો, જે કરશો, આજ સુધી કોઈ પૈદા નથી થયો કે એવી ગોળી કાઢે કે તમે પૂરી જિંદગી તમે મરવાના જ ન હોય. એ અલ્લાહના હાથમાં છે. મરવાના આપણે છે, એક ટાઈમ મળ્યું છે આપણે. એ ટાઈમની અંદર આપણે એટલું એ નથી ખબર કે આપણે કોણ છે, કે મારી હસ્તી શું છે, કે ખુદાવંદ તઆલા મને આ ફઝીલતો કેમ આપી છે, એટલું એ નથી ખબર એ ટાઈમની અંદર મને. હું 60 વર્ષનો થઈ ગયો, મજલિસ આવ્યો, ઇમામ હસન અસ્કરીની વિલાદત પાયરો, ઇમામ હસન અસ્કરીની શહાદત પાયરો, ઇમામ હુસેનના આશુરામાં ગયો, બધું કર્યો, મને આજ સુધી એ ખબર નથી કે હું કોણ છું, એ ભાન નથી કે હું કોણ છું. હું સબ્જેક્ટ છું, કુરાનનો સબ્જેક્ટ હું છું, કુરાન મારી સાથે વાત કરે છે, તો મને કુરાનની આદત નથી, મને નથી ખબર વોટ એમ આઈ, વાય એમ આઈ, તો પછી આવશું વોટ એમ આઈ, એ નથી ખબર. ખાલી એટલું કે હું આ છું ને હું આ છું ને હું ઓલો છું ને હું આમ છું ને હું આમ. બાપા તું તું છો કોણ, તારી હકીકત શું છે, એ મને નથી ખબર. અને એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પૂછે છે, શું તું એ સમજે છે કે હું તને આમ જ ખલ્ક કર્યો છું, રમતા રમતા ખલ્ક કર્યો છું? ના. એટલે ખુદાવંદ તઆલા કુરાનમાં કહે છે, અલ્લઝીના યઝકુરૂન અલ્લાહ قياماً وقعوداً وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والأرض. خداوند تعالى કહે અમુક ઇન્સાન દુનિયામાં એવા છે જે કન્ટિન્યુઅસલી વિચાર કરતા હોય છે. الذين يذكرون الله, ઊભા હોય ત્યારે પણ અલ્લાહને યાદ કરે, બેઠા હોય ત્યારે પણ અલ્લાહનો ઝિકર કરે, વઅલા જુનુબિહિમ સૂતા હોય ત્યારે પણ અલ્લાહનો ઝિકર કરે, વયતફક્કરૂના ફી ખલ્કિસ સમાવાતિ વલ અર્દ, અને કોન્સ્ટન્ટલી એ લોકો વિચાર કરતા હોય ખુદાવંદે તઆલાની ખિલકતના બારામાં. જ્યારે એ લોકો વિચાર કરી લે ત્યારે ખુદાની સામે આવીને કે રબ્બના મા ખલકતા હાઝા બાતિલા, યકીનન પરવરદિગાર તું આ રમતમાં અને બાતિલ ક્રિએટ નથી કર્યો, આનું કંઈ કારણ છે. રબ્બના ફકીના આઝાબ નાર, અમને કયામતની આગથી અને આઝાબે નારથી તું અમને બચાવો. જ્યારે આપણે ફિકર કરશું, ખુદા કહે છે કેટલી એવી આયતો છે, વકમ્મિન આયતિન ફી સમાવાતિ વલ અર્દ, કેટલી એવી આયાત છે, સાયન્સ છે ખુદાની, વકમ્મિન આયાતિન ફી સમાવાતિ વલ અર્દ યમુરૂના અલૈહા, તમે રોજ પસાર થાઓ છો, રોજ એ આયતોને જો છો, વહુમ આન્હા મુઅરિદૂન, પણ ઓબ્લિવિયસ છો અલ્લાહની આયતોના બારામાં. તું એક અલ્લાહની આયત છો, તું પોતે અલ્લાહની એક આયત છો, તને પોતાને ખબર નથી તું કોણ છો. અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવાતુલ્લાહી વ સલામુ અલયહ, એના બારામાં એક ફેમસ શાયરી છે ઇમામ અલી અલી સલાત વસલામની, જ્યારે પૂછે છે એ ઇન્સાન, દવાઉક ફીકા વમા તબસુર, યોર ક્યોર લાઈઝ વિધિન યુ બટ યુ ડુ નોટ પરસીવ, તારો ઇલાજ તારા અંદરમાં છે પણ તને દેખાતું નથી. વદાઉક મિનકા વમા તબસુર, બીમારી પણ તારા અંદર જ છે પણ તું જોતો નથી. પછી ઇમામ કહે છે, અતઝામુ અન્નક જિર્મુન સગીર, એ ઇન્સાન તું તારા પોતાને ઇનસિગ્નિફિકન્ટ સમજે છે. વફી કંતવલ આલમુલ અકબરુ, તને ખબર નથી કે તારા અંદર એક પૂરો આલમ વજૂદ રાખે છે, તને એટલો એ નથી ખબર તારા બારામાં કે તું કઈ વસ્તુ છો. આપણી લાઈફ સુપરફિશિયલ, જનૈમાં પપ્પા મમ્મા ખરા એવા સ્કૂલ મોકલાવ્યા, સ્કૂલ ગયા, ઇન્ટરેક્શન કર્યા, મોટા થયા, જવાન થયા, શાદી કરી, મારા પોતાના બચ્ચા આવ્યા, બચ્ચાને મોટા કર્યો, એ લોકોના બચ્ચા આવ્યા, હું થયો નાનો, થયો દાદો, નાની દાદી, બધું થયો. પછી એક દિવસ આવ્યો, મુખી સાહેબ આવ્યા.

إنا لله وإنا إليه. واتساب مسج ما أبي جو إنا لله وإنا إليه. بس إيه ماري لايف هاتي. Was that the purpose of life? ये मारी लाइफ नो मकसद हतो कि हूँ जन्म जन्मू आ करूँ आ करूँ आ करूँ मनानो थे जाऊँ दादो थे जाऊँ अने अचीव करूँ मारो क्रेडेंशियल्स अचीव करूँ अने पची एक दिवस आवे हूँ हाईलो जाऊँ आ दुनिया थी बस एना मटे खुदा मने खल करियो तो सू खुदावंद ताला मने नमाज अने रोजा मटे खल करियो तो कि हूँ नमाज पढ़ू अने रोजा राखू वाजिब छे नमाज पढ़ू વાજિબ છે રોજા રાખવું એમાં શક નથી પણ એના માટે મને ખલક નથી કર્યો ખુદા નમાઝ મીન્સ છે મીન્સ હાઉ વસીલો છે ગોલ સુધી પહોંચવાનું નમાઝ પોતે ગોલ નથી નમાઝ મકસદ નથી ખુદાવંદ તઆલા કુરાન મજીદ સૂરે બની ઇસરાઈલ ની અંદર ઇરશાદ ફરમાવે છે ખુદાવંદ તઆલા કહે છે લૌ કાન ફિલ અર્ધ મલાઇકાતુન يمشون مطمئنين لنزلنا عليهم من السماء ملك الرسول اگر زور زمین اوپر ملائکہ جیوتا ہوت تو ہمیں ایک ملائکہ نے موکلا بھی ہوت کہ ای آوی نے ای لوگوں نے رسالت انے خدا نی پیغام ای لوگوں نے آپ بتنا انسان رہتا تھا ہمیں انسان نے موکلا بھی محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم ત્યારે અમે પેગંબરને મોકલાવ્યા કે આવીને તમને શીખાડે એ શીખાડે જે હાર્ડ વાયર્ડ છે ઓલરેડી તમારા અંદર પછી કુરાને મજીદ આવ્યો પછી 1,24,000 અંબિયા આવ્યા પછી 12 ઇમામ આવ્યા બધા એક જ મકસદ લઈને આવ્યા એક જ એ ઇન્સાન આંખ ખોલ એ ઇન્સાન જાગ એ ઇન્સાન તું સૂતો છો તું ગફલતમાં છો તું બારે નિકર ગફલતી એ ઇન્સાન તું તારા પોતાને ઓળખ એ ઇન્સાન તું તારા હદફને સમજવા અન્ના ઇલા રબ્બિકલ મુન્તહા તારું એન્ડ અલ્લાહ છે યા અય્યુહલ ઇન્સાન ઇન્નક કાદિહુન ઇલા રબ્બિક કદહન ફમુલાકી તું તારા રબ તરફ લેબોરિયસલી મહેનતથી જાય છે અને એક દિવસ તું એને મળીશ એ તારું એન્ડ છે પણ 80 વર્ષની જિંદગી મારી પસાર થઈ ગઈ મને આજ સુધી ખબર નથી હું કોણ છું પૈગંબરની હદીસ યાદ છે તમને મન આરફ નફસહુ ફકદ આરફ રબ્બા જે પોતાને ઓળખશે એ જ અલ્લાહને ઓળખશે જ્યારે હું મારા પોતાને નથી ઓળખ્યો તો હું અલ્લાહને કેવી રીતના ઓળખી શકું હું કઈ વસ્તુ છો માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ આ દુનિયા જે દુનિયાની અંદર આપણે રહીએ છીએ કુરાને મજીદ મને અને તમને કહે છે કે આ દુનિયા શું છે હા શું આ બે આયત સાંભળી લ્યો પછી ઇન્શાલ્લાહ હું તમારી સામે ખુલાસો પેશ કરું ખુદાવંદ તઆલાની નિગાહમાં કુરાને મજીદના લેન્સીઝમાં આ દુનિયાની વેલ્યુ શું છે ઝુય્યિના લિન્નાસિ હુબ્બુ શહવાત શહવતની મોહબ્બતને બ્યુટિફાઈ કરવામાં આવ્યું છે ખુદા ટેસ્ટ કરે છે મને અને તમને આ કુરાનમાં ખુદા કહે છે હલ અતા અલલ ઇન્સાની હીનુ મિન અદ-દહર લમ યકુન શૈઅન મઝકુરા ઇન્સાનના મગજમાં કોઈ દિવસ એ પસાર થાય છે કે થોડીક વાર પહેલાં જ એનું એ પોતે ઝિકરની લાયક જ નહોતો લમ યકુન શૈઅન મઝકુરા ઇન્ના ખલકનલ ઇન્સાન મિન નુત્ફતિન અમશાજ અમે ઇન્સાનને નુત્ફાથી પૈદા કર્યા અમારું મકસદ શું છે પૈદા કરવાનું નબતલી અમે એને એક્ઝામ ટેસ્ટની અંદર મુબતલા કરવા માંગીએ છીએ નબતલી કેમ કે અમે એને ટેસ્ટ કરવા માંગે છે ફજઅલનાહુ સમીઅન બસીરા અમે એને જોતો બનાવ્યા છે અને સાંભળતો બનાવ્યા છે ફજઅલનાહુ સમીઅન બસીરા ઇન્ના હદૈનલ ખુદાવંદ તઆલા ઇરશાદ ફરમાવે છે ફજઅલનાહુ સમીઅન બસીરા અમે પછી ખુદાવંદ તઆલા કહે છે અમે એને સબીલ દેખાડી દીધા ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરન
وإما كفورا. چاہے شکر ادا کرے.

چاہے نہ کرے اللہ نے کہیں فرق نہیں پڑتو. تو مارا بھائیو آ قرآن ની આયત સાંભળજો તમે. زین للناس حب الشهوات, قرآن ની نگاہ માં આ દુનિયા શું છે? બ્યુટિફિકેશન, આ દુનિયા બ્યુટિફિકેશન, વધારે બ્યુટિફુલ દેખાય છે આ દુનિયા. અને શહવત કઈ કઈ વસ્તુ તરફ ભાગે છે આ દુનિયાની અંદર. ખુદા કહે છે زین للناس حب الشهوات من النساء, સ્ત્રીઓની પાછળ શહવત હોય છે, બાયડીઓની પાછળ શહવત હોય છે. વલબનીન, અને છોકરાઓ, છોકરા મતલબ મારી ઔલાદ, ગુડ ગુડ ચિલ્ડ્રન, એની શહવત હોય છે. વલ કનાતીર અલ મુકંતરતિ મિન અઝ-ઝહબ વલ ફિઝ્ઝા, આ દુનિયા શહવત ક્યાં આવે છે? જ્યારે સોન અને ચાંદીના ઢગલા ભરવાની ઈચ્છા હોય છે. આ દુનિયા ઈ છે. ખુદાવંદ તઆલા ઇરશાદ ફરમાવે છે વલ ખૈલ અલ મુસવમા, ખૈલ કહેવાય ઘોડાને અરબીમાં, અને ફાઇન ઘોડો, મુસવમા એટલે બહેતરીન, એનાથી બહેતર ઘોડો ના હોય. હવે 7th century અરેબિયામાં આયત નાઝિલ થઈ છે ત્યારે ફરારી નહોતી, ત્યારે મોટી મોટી ઓલી ગાડીઓ બુગાટી ને ફરારી ત્યારે નહોતી. એટલે ખુદાવંદ તઆલા ધ ફાઇનેસ્ટ હોર્સ નું એક્ઝામ્પલ આપે છે, ધ ફાસ્ટેસ્ટ હોર્સ, ધ ફાઇનેસ્ટ હોર્સ નું એક્ઝામ્પલ આપે છે ખુદા. વલ ખૈલ, માણસોને એની ઈચ્છા છે, એના તરફ ઇન્સાન ભાગે છે. પછી ખુદાવંદ તઆલા કહે છે વલ અનઆમ, અને જનાવરો, ગાય છે, બકરી છે, એને ઓબટેન કરવા માટે, એને રાખવા માટે એની ઇન્સાન શહવત રાખે છે. પછી ખુદા કહે છે એટલું યાદ રાખજો, ઝાલિકા મતાઉલ હયાતી દુનિયા, આ બધી વસ્તુ દુનિયાની આનંદ માટે છે. દુનિયા કેટલા વર્ષની? 50, 100, 40, બસ. તો ખુદા કહે છે ઝાલિકા મતાઉલ હયાતી દુનિયા, આ જેટલું કંઈ છે, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, જેટલું કમાવો એ કમાવી લ્યો, જેટલું ખાવું હોય ખાવી લ્યો, હલવો બનાવો જે બનાવો, જે ખાવું હોય. પણ ઝાલિકા મતાઉલ હયાતી દુનિયા, ગાડી પણ રાખો, પૈસા પણ રાખો, બધું રાખો, પણ એ નહીં ભૂલો અલ્લાહ કો, અપની હકીકત કો ના ભૂલો, એ નહીં ભૂલો. ઝાલિકા મતાઉલ હયાતી દુનિયા, આ બધું આ દુનિયાની એક મતા અને આનંદ માટે છે, બીજું કાંઈ નથી. વલ્લાહુ ઇન્દહુ હુસ્નુલ માઆબ, ને જે અલ્લાહ પાસે છે તમારા માટે એ હુસ્નુલ માઆબ છે, આ કંઈ નથી. આપણે હોરોની ઈચ્છા કરતા હોય છે આખો દિવસ, મરી જઈશ ને મને હૂર મળશે. ખુદા કહે છે હું પોતે છું, તને હૂરની ઈચ્છા છે? જ્યારે તું મારી પાસે, હું પોતે ખુદા છું, તું હૂરની ઈચ્છા રાખે છે? ક્યાં ગયો છે તારી માઇન્ડ, ક્યાં છે એ ઇન્સાન? તો એટલીસ્ટ પોતાને ઓળખવાની તો કોશિશ કર. ખુદાવંદ તઆલા કહે છે ઇલમુ અન્નમલ હયાતુ દુનિયા લઈબુન વ લહવ, જાણી લ્યો તમે આ દુનિયા લહવ અને એક રમત છે, એના સિવાય આ દુનિયા કાંઈ નથી. વઝીનતુન, અને એક બ્યુટી છે, એક એડોર્નમેન્ટ છે આ દુનિયા, એના સિવાય આ દુનિયા કાંઈ નથી. આ દુનિયા કુરાને મજીદની નિગાહમાં આ દુનિયા શું છે? વતફાખુરુન બૈનકુમ, અને આ દુનિયા એકબીજા માટે ફખર કરવા, ફખર કરે છે ઇન્સાન, કે બોસ્ટ કરે છે હું આ છું ને હું આ છું ને હું તે છું ને હું ફલાણું. હા, એ કોક ફેરે ઇન્સાનને છે ને ફોલ્સ સેન્સ ઓફ સિક્યુરિટી આવે, એને થાય કે મારા જેવી કોઈ હસ્તી નથી દુનિયામાં, એમ થાય કે હું ના હોત, બાબા તું ના હોત તો બધું ચાલત. કેટલા આવી ગયા છે તારા પહેલા, ને કેટલા હાઈલા ગયા છે તારા પહેલા, આમ જ કહેતા હતા એ લોકો. ખુદાવંદે કુરાનમાં કહે છે તમારાથી વધારે તાકતવર, તમારાથી વધારે સાહેબ ઇલ્મ, તમારાથી વધારે એ લોકો પાસે બધું હતું, પણ ટાઈમ આવ્યું તે હાઈલા ગયા. હવે તમારો વારો આવ્યો છે, ટેસ્ટ હવે અમારા ઉપર છે. તો ખુદાવંદ તઆલા કહે છે કે લહવ અને લઈબ છે અને ઝીનત છે, વતફાખુરુન બૈનકુમ, અને આ જગ્યામાં તમે એકબીજા સાથે તફાખુર, ફખર કરો છો, હું આ ને ઓલો આ ને મારું આ ને, કેની અંદર તફાખુર કરો છો? ખુદાવંદ તઆલા કહે છે વતકાથુરુન ફિલ અમવાલ.

દૌલત ની કસરતનો ફખ્ર કરો છો તમે, મારા પાસે આ ઓટલા, ઓના પાસે આટલા. આ દુનિયા છે, કુરાન મજીદની નિગાહમાં આ દુનિયા છે કે આ હું, મારા પાસે આ છે, આના પાસે આ છે, ઓલાના પાસે આ છે, ફલાના પાસે આ છે. આ કહે છે ખુદા, આ છે દુનિયાની અંદર. વલ ઔલાદ, અને ઔલાદ કે મારી પાસે કેટલી ઔલાદ હોય. ત્યારે છે ને બાયરીઓને જીવતો ગાડી નાખતા હતા. કુરાન મજીદ કહે છે અમને કે એ જમાનામાં લેડી વુમનની કોઈ વેલ્યુ નહોતી. 7th century અરેબિયાની પહેલાંની વાત કરું છું. વુમનની કોઈ જાતની વેલ્યુ નથી. કોઈ દિવસ મને મોકો મળશે હું તમને ધ સ્ટેટસ ઓફ વુમન ઇન ઇસ્લામના બારામાં તમને બયાન કરીશ. એ ત્યારે કાંઈ નહોતું. ખુદાવંદે તાલા અહીંયા સુધી કહે છે કે જ્યારે એક બાપને સમાચાર મળતા હતા કે એના બાયરી એની ઘરવાળી દીકરી આપી છે, વલ્લા વજહુ મુસવદ્દા વહુવા કવીમ, એનો ચહેરો ગુસ્સાથી કાળો થઈ જતો હતો. એક બાપનું, કેમ કે દીકરી જન્મી છે. વહુવા કવીમ યતવારા મિનલ કૌમ મિન સુઈ મા બુશ્શિરા બિહ, અને એ હાલતો તો એની કોમની અંદર સંતાઈ સંતાઈને હાલતો હતો, કેમકે એને સમાચાર મળ્યા હતા કે એની ઘરે દીકરી છે. પછી એ સોચતો હતો, અયુમ સિકુહુ આલા હુનિન અમ યદુસ્સુહુ ફિતુરાબ, એ ઝિલ્લત સાથે જિંદગી પસાર કરે કે એના ઘરે દીકરી છે, અમ યદુસ્સુહુ ફિતુરાબ કે એને જૂતો જૂતો દાટી નાખે. ને દાટી નાખતા હતા. ખુદા કહે છે, અલા સા અમા યહકુમૂન, કેવી ઇવલ જજમેન્ટ કરતા હતા એ લોકો. તો ખુદાવંદે તઆલા કહે છે, વતકાથુરુન ફિલ અમવાલ, માલ કેટલું છે મારા પાસે એના ઉપર એ લોકો એકબીજા સાથે કોમ્પિટિશન કરે છે દુનિયાની અંદર. ઈ છે દુનિયા. પછી ખુદાવંદે તઆલા કહે છે, આ બધી વસ્તુ કમસલી ગૈસિન, ઈ એક એક્ઝામ્પલ આપે છે ખુદા, એક પેરેબલ આપે છે કુરાન મજીદની અંદર. એ કહે છે કે મસલી ગઈ, એ એક વરસાદ જેવું છે. આ દુનિયાની મિસાલ એક વરસાદ જેવી છે. અજબલ કુફારુ નબાતુહુ, જ્યારે ઓલો ખેતની અંદર જ્યારે ફાર્મર હોય છે, જ્યારે વરસાદ આવે છે, તો એને એની ખેતી એટલી ખૂબસૂરત લાગે છે, એ ઇમ્પ્રેસ થઈ જાય છે એની ખેતીને જોઈને, કેમ કે ગ્રીન લશ લક્ઝરી ખેતી હોય છે. પછી ખુદાવંદે તઆલા કહે છે, સુમ્મા યહીજ, પછી એની ઈ જ ખેતી એની સામે કરમાઈ જાય છે. ઈ જ ખેતી એની સામે કરમાઈ જાય છે. સુમ્મા યહીજ ફતરાહુ મુસફરા, એની આંખની સામે ઈ જ ખેતી પીળી થઈ જાય છે. ખુદાવંદે તઆલા કહે છે, સુમ્મા યકુનુ હુતામા, પછી એ જ ખેતી કચરો થઈ જાય છે. આ ખુદા કહે છે, આ દુનિયા છે. એક એવો ટાઈમ આવશે કે એક સેકન્ડ નહીં મળે મને અને તમને આ દુનિયામાં રહેવાનું. એક સેકન્ડ. ખુદાવંદે તઆલા કુરાને મજીદમાં કહે છે, વલી કુલ્લી ઉમ્મતિન અજલ, દરેક કોમની એક અજલ છે, એક ટાઈમ છે. ફઈઝા જાઅ અજલુહા, જ્યારે એ ટાઈમ આવશે, લા યસ્તાખિરૂન સાઅતા વલા યસ્તકદિમૂન, એક કલાક આગળ નહીં વધારી શકે, એક સેકન્ડ પાછળ નહીં કરી શકે. એ ટાઈમ આવી ગયું, આવી ગયું. ના, ઇન્સાનની આંખ ક્યારે ખુલશે? જ્યારે એની તાકાત ખલાસ થઈ જશે. આ જે ફોલ્સ સેન્સ ઓફ સિક્યુરિટી છે ને મારામાં, કે હું આ છો ને, હું આ છો ને, હું ઓલો છો, એ એક ટાઈમ આવશે કે જ્યારે બધું, જ્યારે આજે બધા સલામ કરે મને, બધા મને સલામ કરે. ગુજરાતી ઇંગ્લિશમાં એક શબ્દ છે હુ, WHO, એટલે કોણ. અને એ જ ત્રણ લેટર્સમાં શબ્દ છે હાઉ, એ જ ત્રણ શબ્દ છે HOW, હુ WHO અને હાઉ HOW, આ સેમ લેટર્સ છે, સેમ ત્રણ, ખાલી આમ ને આમ ફરાવવામાં આવ્યા છે. તમે દૌલતમંદ છો અગર તો સામેવાળો હાઉ આર યુ કહેશે. અગર તમે દૌલતમંદ ને સાહેબે વકાર નથી તો તમને પૂછે હુ આર યુ. એ જ શબ્દ છે.

લાસ્ટ જ્યારે ટાઈમ આવશે ઇન્સાનની અંદર ત્યારે પોતાને રિયલાઇઝ આ થશે કે ના ના મને જાણવાનું હતું કે હું કઈ વસ્તુ છું, મને જાણવાથી કે મારી રિસ્પોન્સિબિલિટી શું હતી, મને જાણવાનું હતું કે ખુદા મારા પાસેથી શું ચાહે છે, મને જાણવાનું હતું કે ખુદાવંદે તાલા મારાથી શું એક્સપેક્ટ કરે છે, પણ ત્યારે ઇટ ઇઝ ટુ લેટ, ત્યારે ટાઈમ પસાર થઈ ગયો. વો અનફિકુ મિમ્મા રઝકનાકુમ મિન કબલી અન યાતિય અહદકુમુલ મૌત. સૂરે મુનાફિકૂન ખુદાવંદ તઆલા ઇરશાદ ફરમાવે છે, તમે વાપરો અલ્લાહની રાહમાં, ખુદાની રાહમાં તમે વાપરો. ખુદા કહે છે વ અનફિકુ, તમારા નહીં. કમાલ કુરાનની આયત છે, કુરાનની આયત કમાલ. તમારા નહીં વાપરો, ખુદા કહે છે وَأَنفِقُوا تَمَارَا نِي وَاپُوا وَأَنفِقُوا مِمَّا رَزَقْنَاكُمْ جِي أَمَّي تَمْنِي آپِيَا چھے رزق طریقے اے نے واپرو تمہارا راکھو کیسا ما وَأَنفِقُوا مِمَّا رَزَقْنَاكُمْ جِي أَمَّي تَمْنِي آپِيَا چھے اے ماتھی واپرو مِمَّا رَزَقْنَاكُمْ مِن قَبْلِ أَن يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتِ اے نی پلا کہ تماری موت آوے کیم ખુદાવંદે તઆલા પછી એલાન પછી એક્ઝામ્પલ એનું રીઝન આપે છે મિન કબલી અન યાતિય અહદકુમુલ મૌત ફયકુલ રબ્બી. મોતના ટાઈમે એ ઇન્સાન કહે છે ફયકુલ રબ્બી લૌલા અખરતની ઇલા અજલિન કરીબ. પરવરદિગાર તું મને થોડોક ટાઈમ આપ, બસ મને થોડોક ટાઈમ આપ. મોત ના ટાણે, મોત ના ટાણે ઇન્સાન કહે છે માલિક મને થોડોક ટાઈમ આપ. ફા અસદ શું કરીશ તું ઇન્સાન અસોર થોડાક ટાઈમ સાથે તું શું કરીશ? તો કે ફા અસદ દકા, હું વાપરીશ તારી રાહ. વા અકુમ મિન અસાલિહીન, અને હું સાલિહીન માંથી થઈ જઈશ. અલ્લાહ કહે છે વલન યુઅખિર અલ્લાહ નફસન ઇઝા જા અજલ. ખુદા લન છે ને અરેબિક લેંગ્વેજમાં, જ્યારે લફ્ઝે લન આવે ને લામ અને નૂન, એનો મતલબ નેવર એવર એવર. ખુદા કહે છે વલન યુઅખિર અલ્લાહ નફસન ઇઝા જા. ખુદાવંદ તઆલા ઈ નફ્સને એક લમ્હો નહીં આપે અગર એનો ટાઈમ આવશે. ભાઈ તારો એક મકસદ છે, નમાઝ પઢવાનું મકસદ છે, એ તારા માટે મીન્સ છે અલ્લાહ સુધી પહોંચવાનું. રોજા રાખ, હજ કર, જે જે ખુદા પ્રિસ્ક્રાઇબ કર્યો છે તું કર. તારા પોતાને સમજવાની કોશિશ કર, મેઇનલી એ સમજવાની કોશિશ કર કે તું કેમ આવ્યો છે. અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવાતુલ્લાહી વસલામુ અલેહ સજદામાં ઇબને મુલજિમ, સજદામાં ઇમામનો માથો છે, ઇબને મુલજિમ જ્યારે એની ઝરબત મારે છે, ઇમામ અલી સલાતુ વસલામ સેલિબ્રેટ કરે છે. સેલિબ્રેટ ફુસ્તુ વ રબ્બિલ કાબા, કાબાના રબની કસમ. ઈસુ સેલિબ્રેટ કરતા હતા ખૈબર, ખંદક સેલિબ્રેટ કરતા હતા, ઈસુ સેલિબ્રેટ કરતા હતા ત્યારે પોતાની જિંદગીને અલ્લાહની રાહમાં પોતાને સમજવાનું, પોતાની રિસ્પોન્સિબિલિટી ટુ લિવ લાઈક અ ડેપ્યુટી ઓફ ગોડ ઓન અર્થ. અલ્લાહનો એ પોતે કીધો ને ખુદા ઇન્ની જાઇલુન ફિલ અર્ધ ખલીફા, હું જમીન પર ખલીફા બનાવું છું, મારો ડેપ્યુટી, મારો રિપ્રેઝેન્ટેટિવ, મારો વાઇસ જેરન્ટ બનાવું છું જમીનમાં. અલી ઇબ્ન અબી તાલિબ એની વાઇસ જેરન્ટ્સને એવી રીતના પૂરો કર્યા જેવી રીતના કોઈ બીજો પૂરો નથી કરી શકતો. ત્યારે એ કહે છે ફુસ્તુ વ રબ્બિલ કાબા. ઓલો કહે છે ને શાયર, જહાં પર ખતમ હોતી હૈ હુદૂદ અકલ ઇન્સાની. જ્યાં મને ખબર છે મને તરજુમો કરવું કબસે, જહાં પર ખતમ હોતી હૈ હુદૂદ અકલ ઇન્સાની, જ્યાં ઇન્સાનની અકલનો લિમિટ પતે છે ને, લિમિટ એની ઇન્ટેલિજન્સનો લિમિટ જ્યાં આવે છે ને, બિયોન્ડ વિચ હી કેન નોટ થિંક એની ફર્ધર, જહાં પર ખતમ હોતી હૈ હુદૂદ અકલ ઇન્સાની, વહાં સે મુર્તઝા કી શાન કા આગાઝ હોતા હૈ. ફુસ્ત વ રબ્બિલ કાબાના રબને એ શું સેલિબ્રેટ કરતા હતા અલી? હા, શું સેલિબ્રેટ કરતા હતા? એ સેલિબ્રેટ કરતા હતા પરવરદિગાર તું મને આ જિંદગીમાં મોકો આપ્યો, હું એ મોકો જેવી રીતના તું પસંદ કરતો તો એવી રીતના પસાર કર્યો. મારા રબ એક લમ્હો મને અહીંયા નથી રહું.

કેમકે સામે તું છો, આ દુનિયા મતાઉલ ગુરૂર છે, તું રબ્બુલ આલમીન છો. ફુસ્તુ વ રબ્બિલ કાબાના રબની કસમ અલી કામયાબ છે. માટે ઇમામ હસન અસ્કરી સલાવાતુલ્લાહ વસલામ અલેહ ની વિલાદતે બસાદત થી ખુદાવંદ તઆલા મને અને તમને નેક તોફીક આપે કે અમે કુરાન અને અહલે બૈત અલીહિમુસ્સલાતુ વસ્સલામની તાલીમાતને સ્વીકારીને એના ઉપર અમલ કરીએ. ખુદાવંદ તઆલા આજની વિલાદતે બસાદતના મોકા ઉપર આપણા બંને મરહુમીનને જન્નતુલ ફિરદોસ અતા કરે. ખુદાવંદ તઆલા એ લોકોની મગફિરત કરે. ખુદાવંદ તઆલા એ લોકોને મુહમ્મદ અને આલે મુહમ્મદના જવારમાં જગ્યા ઇનાયત ફરમાવે. ખુદાવંદ તઆલા મને અને તમને એ મોકો આપે કે સામર્રામાં ઇમામ હસન અસ્કરી અને ઇમામ હાદી અલૈહિમુસ્સલાતુ વસ્સલામની ઝિયારત નસીબ થાય. આ જગ્યાને મુઅત્તર કરવા માટે, આ જગ્યાને સારી ખુશ્બુ દેવા માટે, તમારા દિલને અને તમારા હોઠને સારી ખુશ્બુ દેવા માટે ત્રણ વખત ઇમામ હસન અસ્કરી ઉપર સલાવાત આલા મુહમ્મદ વ આલી મુહમ્મદ.